એક પંથ, અમુક એક સંપ્રદાય, અમુક એક ધર્મ, હાજ ખરા પંથ, હાજ ખરા સંપ્રદાય, અને મી માનતોય તોજ ખરા ધર્મ આહે, વ અન્ય સર્વ ખોટેજ આહે, હે સાંગણ્યાસાઠી વા ત્યાચ સમર્થન કરણ્યાસાઠી મી એથે આલેલોચ નહીં. જ્યાપ્રમાણે એકા સૂત્રાત કિંવા એકા સૂતાત સારે મોતી ઓલે જાતાત કિંવા ફૂલો ઓલી જાતાત, ત્યાંથી માળ હોતે, ત્યાંચા હાર હોતો, ત્યાચપ્રમાણે સાર્યા માનવી જીવનાત સર્વ ધર્મ કસે સુસૂત્ર ઓલે ગયેલે આહેત, હે સાંગણ્યાસાઠી વ ગીતેતિલ મહાન સંદેશ દેણ્યાસાઠી મી થયેલે આલોય. માઝા ઉદ્દેશ ગીતેચં તત્વજ્ઞાન, ગીતેચી મહતી, ગીતેચા કર્મયોગ, ગીતેચા ધર્મયોગ હે સાંગણ્યાચા આહે. ત્યાતલા સંદેશ બગા કસા આહે થોડક્યાત. ધર્માવરૂન ઉદ્ભવનારે સર્વ કલહ, સંઘર્ષ, તંટે આતા કાયમચેજ બંધ વ્હાયાસ આવે. રાષ્ટ્રપ્રેમાચ્યા નાવાખાલી દુસર્યા રાષ્ટ્રાલા લુબાડણ્યાચી, ત્યાચં શોષણ કરણ્યાચી વૃત્તિ આતા બંધચ વ્હાયલા પહાવી. ધર્માચ્યા નાવાખાલી દુસર્યાંચ્યા ધર્માવર, પંથાવર, સંપ્રદાયવર હોણારી આક્રમણે કાયમચીજ બંધ વ્હાયાસ આવી. કેતી ચપકલ શબ્દ આજચ્યાય પરિસ્થિતીલા લાગુ હોતાત પા. માઝા દેશાતિલ ધર્મપ્રચારક તુમચ્યા દેશવાસીયાંના ધર્મભ્રષ્ટ કરણ્યાસાઠી, સોપ્યા ભાષેત બાટવણ્યાસાઠી કદી થા આલે હોતે કા? મગ ગલે લઠ્ઠ પગાર દેવું તુમચે મિશનરી માઝા દેશાત કશાસાઠી યેતાત વા ત્યાંના તુમ્ही કા પાઠવતાત? માઝા દેશાશી, માઝા હિન્દુસ્તાનાશી, માઝા માતૃભૂમિશી અસં દુષ્ટાવા કા? માઝા દેશાને, માઝા માતૃભૂમિને, હિન્દુસ્તાનને તુમચ કાય ઘોડ મારલેલંય? તલવારીચ્યા ધાકાશિવાય, પાશવી અન્યાય બલાશિવાય ખ્રિસ્તી ધર્માચા પ્રચાર પ્રસાર કેલા આહે અસં જગાતલે એક તરી ઠિકાણ મલા દાખવું શકાલ? હિન્દુ ધર્મ સંસ્કૃતિશી પરિચિત અસે કિતી જણ યા સમૂહાત આહે? 5-7 વર 7-8 હજાર લોકોમાંથી ફક્ત 5 કે 7 લોકોની હાથ વર કેલે, અને જ્યાંના હિન્દુ સંસ્કૃતિ માહિતી હેત, અને જ્યાંના આમચી સંસ્કૃતિ માહિતજ નહીં તર ત્યાં સંસ્કૃતિજી મહતી મોઠેપણા કસા કળનાર? અને માઝા જન્મસાજાત સ્વભાવ આહે, જે પટલે તે સ્વીકારલે, જે પટનાર નહીં તે કદી સ્વીકારણાર નહીં. કોણતંય જ્ઞાન જુઝબી કા હોઈના, માહિત નસતાના તુમ્ही માઝા દેશાવર, માઝા ધર્માવર, માઝા સંસ્કૃતિવર ટીકા કરણ્યાચી હિંમત કશી કાય કરું શકતા? પ્રશ્ન પ્રશ્ન પ્રશ્ન ઉત્તર ન મિળનારે પ્રશ્ન વ મૌનાત ગેલેલા સ્તબ્ધ ઝાલેલા અમેરિકન શ્રોતા વર્ગ, ખુશામત કરણ હા માઝા ધર્મચ નહીં, સ્પષ્ટ વક્તેપણાબદ્દલ મલા માફ કરા. 17 દિવસાત ધર્મ પરિષદેત સ્વામીજીંચી 6 વ્યાખ્યાન ઝાલી. સ્વામીજીચ્યા વ્યાખ્યાનાસાઠી શ્રોતુવંદ તિષ્ઠત અસે, ત્યાંચે વ્યાખ્યાન ઐકણ્યાસાઠી અમર્યાદ કાળ ત્યાંચી થાંબણ્યાચી તૈયારી અસે, પરિણામી શ્રોત્યાંચી ઉપસ્થિતી શેવટપર્યંત રહાવી યાસાઠી આયોજકાંકડૂન શેવટી એક યુક્તિ કરણ્યાત આલી. સ્વામીજીંચં વ્યાખ્યાન સર્વાત શેવટી ઠેવણ્યાત એવું લાગલં. પરિષદેલા યેણ્યાપૂર્વી એકા અપ્રસિદ્ધ સામાન્ય સંન્યાસાચે રૂપાંતર પરિષદેનંતર એક જગપ્રસિદ્ધ સંન્યાસાત ઝાલે, અશી ही સ્વામીજીંચી વાટચાલ હોતી. પણ મી તુમ્હાલા સાંગતો, દેશ કુઠલાય અસો, ધર્મ કુઠલાય અસો, પંથ કુઠલાય અસો, પ્રાંત કુઠલાય અસો, સદવિચારાબરોબર, સદવર્તનાબરોબર દુરાચાર કરનારે, કુટાળી કરનારે લોક સર્વત્ર અસતાત, ત્યાલા ના દેશાચં, ના ધર્માચં, ના પંથાચી સીમા અસતે, ના મર્યાદા અસતે. સ્વામીજીંચ્યા ચારિત્ર્ય હાનાનાચા એક પ્રયોગ કસા કરણ્યાત આલા અને ત્યાચ્યાવર સ્વામીજીંની કિતી રૂદ્ય માત કેલી તે આપણ પુઢચ્યા ભાગાત પાહણાર આહોત. રસિક હો, રેડિયો પુણેરી આવાજવર પ્રેમ કરનારે પ્રેમીજનાનો મી પ્રકાશ વસંત ફાસે આપલ્યાશી મલા ભાવલેલે સ્વામી વિવેકાનંદ યાચ્યાશી યાતુન સંવાદ સાધત આહે.
आणि रेडिओ पुणेरी आवाज 107.8 FM याच्यावर प्रेम करणाऱ्या प्रेमिकांना मी पुन्हा आश्वस्त करत आहे की उद्याचा प्रसंग किती करुण आहे, पण आज सांगतो आनंदी रहा आणि आनंद लुटा. चारित्र्यावर घाला घालणाऱ्या प्रसंगावर स्वामीजींनी किती लिलया पण नम्रतेने विनयशीलतेने मात केली हे आपण उद्या पाहणार आहोत. आणि चारित्र्य हनन करायला आलेल्या व्यक्तीचं रुपांतर कशात झालं ते सुद्धा आपण उद्या पाहणार आहोत. धन्यवाद, धन्यवाद, धन्यवाद.